વાણી આકાશવાણી પ્રસ્તુત હૈ મિડ નાઇટ મેલોડી નોન સ્ટોપ ફિલ્મ સંગીત કા કાર્યક્રમ આપકે સાથ મેં આપકા અપના દોસ્ત મોહન.

0: શિવાણી આકાશવાણી.
1: મન કી પરતે ખોલ જરા બિંદાસ બોલ આપકા હમારા સંવાદ હર મહિને તીસરે શુક્રવાર 1 to 2 PM 102.6 રેનબો પર બિંદાસ બોલ.
2: પ્રસ્તુત હૈ કાર્યક્રમ સારેગામા